0: સંસ્થાના વડી આઈએમઈ કાઉન્ટર મારફત
1: આફંતકો હાથ હાથમાં પુર્યાઉન આઈએમઈ કરું
0: 25 વર્ષેથી સારા નેપાલીકો વિશ્વાસ
1: આઈએમઈ કરું આઈએમઈ કરું આઈએમઈ કરું
2: યો નેપાલી રેડિયો
3: યો આવાઝ હો નેપાલી રેડિયો નેટવર્ક કો ર તપાઈ સુંદર હુનુહુન્છ નેપાલી ખબર
4: अब बाकी खबर काठमाडौँको टोखा नगरपालिका साथ स्थित धापासी ग्रीनल्यान्ड आसपासका अतिक्रमित घर टहरा हटाइएको छ सो नगरपालिकाले अतिक्रमित संरचना हटाउन अटेरी गर्नेहरूको डोजर प्रयोग गरी घर टहरा हटाएको हो यसअघि 15 दिने सूचना जारी गरी अतिक्रम